0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
2: નમસ્કાર શ્રોતાઓ, હું શમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ નિઃસ્વાર્થ કર્મ કરતા રહો, જે પણ થશે એ સારું જ થશે, ભલે લેટ થાય પણ એનું પરિણામ આપણને સારું મળે છે. એટલે કહેવાય છે ને જે કંઈ ફળ આપણે રોપીએ છીએ, ફળ આવતા એનો ટાઈમ લાગે છે. ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું ગીત લઈ લઈએ આદિત્ય ગરવીના અવાજમાં.
3: ગઢ હડી સજદળ આબ વળકળ મંદ પ્રબળા

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ આજે આપણે વાત કરી રહ્યા છીએ લાઈફની, એટલે કે જિંદગીની. તો શ્રોતાઓ કહેવાય ને કે ભાઈ ખોઈ દે પછી શોધ્યા કરે, બસ આ જ રમત લોકો જિંદગીભર રમ્યા કરે છે. પછી પ્રેમ હોય કે પૈસા હોય, સંબંધ હોય કે પછી વિશ્વાસ હોય, તેવું જ એક પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ. પ્રેમ પ્રકરણમાંથી લેવામાં આવેલું તમારા

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.